કરેવળીના આતાગુયા દિવ્યા પ્રભુ હાંસો હસ્વર. ગીત રચના ડોક્ટર ભીકાજી ઘાણેકર હાંજી.